નિસારુદે સારુ કોટાત સારુદે નિસારુ કોટાત દકિન્નાવો વેરદી કલ્પનાવલે એલંબુનુ પુજ્ગલયાન સારુદેયાક દહમાક નો